0: ની કાળમાં રામાયણમાં રામ ના રાવણ હોશિયાર, મહાભારતમાં કૌરવ ના પાંડવ, સબૈલે કહીને કહી નારીકી લાગી યુદ્ધ ગરેકા.
1: સાથે સ્વર્ગદ્વારી ચલચિત્ર મંદિર ઘોરાઈદાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી.

0: સાલમાં રામાયણમાં રામ ર રાવણ હોશિયાર, મહાભારતમાં કૌરવ ર પાંડવ, સબૈલે કહીને કહી નારીકી લાગી યુદ્ધ ગરેકા.
1: સાથે સૂર્યધારી ચલચિત્ર મંદિર ઘોરાઈદાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ. નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી.

0: સાલમાં રામાયણમાં રામ ર રાવણ હોય, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारीकी लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।

0: કાળમાં રામાયણમાં રામના રાવણ હશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी के लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।